0: કીમા વાળા આટાઓને તમે ચટણી નકાર ડાલો અરે કરો એટલે કરો બાદ હસિયા ખો અરે રામ પૂરો કેક
1: બાબુ અમે હસિયા કાકારો તો હસિયા નહીં અમે કેક લાગો
0: કા કરો કેક કો હમ ચાટ જી કટ જાય હસિયા ચાટ હો તમ અલગ કર
1: નહીં ગોળ તો દે
0: ગોળ કી હસિયા વાત અલગ હે જે કેક કો હસિયા હે ગાડે ભજ્યા હે
1: ખેર સાહેબ અબ હસિયા અલગ કિયા ગયા અચ્છા એક કામ કરો કેક ડિસ્ટ્રિબ્યુટ કરો કા કરો डिस्ट्रीब्यूट अरे यार डिस्ट्रीब्यूट अंग्रेजी मत बोलो अंग्रेज चले गए तुम केक बांटो सबको एक परात में केक धरा गया और परात में केक धर के सबको बांटा जा रहा है और छिवला के पत्ता में धर धर के दिया जा रहा है
2: संग्रहालय से इस कार्यक्रम में अभी आप सुन रहे थे हंसना मना है इसका भाग 4 यह आकाशवाणी मध्य प्रदेश है लीजिए सुनिए इस घंटे की